શ્રોતા, અભી આપને સુના એ ખાસ બાતચીત મમતા જોશી દ્વારા HSLC ટોપર ડિમા હસાઉ કી સ્વાસ્તિક પોલ કે સાથ. યે આકાશવાણી કા હાફલંગ કેન્દ્ર હૈ. આઈએ આપકો હમ સુનવાતે હૈ કુછ ફિલ્મી ગીત.